વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, જ્યેષ્ઠ માસની 3 તિથિ, શક સંવત 1948, એટલે તારીખ 24 મે 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સોનલ ત્રિવેદી હાર્દિક અભિવાદન કરું છું. તો ચાલો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ ધ્વનિથી.

શ્રોતા મિત્રો, સવારના 6 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
1: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
0: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ પ્રોજેક્ટ હેઠળ પાટણ ગીર સોમનાથ મહીસાગર ભરૂચ મોરબી સુરેન્દ્રનગર સુરત વડોદરા છોટાઉદેપુર આણંદ મહેસાણા કચ્છ ભાવનગર જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ નાના પોંઢા કપરાડા પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ સુત્રાપાડા તલાલા ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે તો નવસારી જિલ્લામાં ચીખલી ગીરકામ ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ

0: રેલ કંપનીઓ અને મલ્ટી સ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
1: ઓપરેશન મ્યુલહન્ટ 2.0 કે તહેત અમદાવાદ, સુરત, બડોદા, ભરૂચ ઓર રાજકોટ ઇલાકો મેં સે 13 લોગો કો ગિરફ્ત મેં લિયા હૈ. ઇન 13 લોગો ને પૂરે ભારત મેં 982 સાયબર ક્રાઇમ ઇનકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ જો 1930 પ્લેટફોર્મ પે હૈ. 200 સે જ્યાદા FIR ભી દાખિલ હો ચુકી હૈ. ઇન લોગો ને કુલ મિલા કે 631 કરોડ સે જ્યાદા કી રકમ કે સાયબર ધોકાધડી મેં એક્ટિવ પાર્ટિસિપેશન કિયા થા.
0: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40 ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
3: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.
4: આપણે ટેકાના ભાવે આ ચાલુ ઘઉંની ખરીદી ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજિત ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે. એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનોનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
0: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
5: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख के चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस।

0: नेक्स्ट मतलब टेम्परेचर एलिजिबल है, और ओवरऑल कोई गुजरात की स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर एलाइज हुआ है वो है सुरेंद्रनगर।
1: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય એઆઈ અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસીડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
3: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
2: અને લાઇટ બિલના
3: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
2: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
4: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
5: હર ઘર સૂર્યઘર.
6: दोस्तों आइए अब सुनते हैं बोले बिसरे गीत का शेष भाग.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 15 સુપાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: क्वाड विदेश मंत्रियों की बैठक मंगलवार को होगी. बैठक में विदेश मंत्री सुब्रमण्यम जयशंकर, ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग, जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो हिस्सा लेंगे. स्वतंत्र और मुक्त हिंद प्रशांत क्षेत्र के लिए क्वाड की परिकल्पना के अनुरूप प्राथमिकता वाले क्षेत्रों में क्वाड सहयोग को आगे बढ़ाने पर विचार विमर्श किया जाएगा. बैठक में क्वाड की वर्तमान पहलों की प्रगति की समीक्षा की जाएगी और हिंद प्रशांत क्षेत्र में हाल के घटनाक्रमों तथा आपसी चिंता के अन्य अंतर्राष्ट्रीय मुद्दों पर चर्चा होगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક શોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે 1 અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21 જૂન સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: विकसित भारत जीराम जी एक्ट ने 20 साल पुराने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम 2005 की जगह ली है। नए कानून के तहत अब एक वित्तीय वर्ष में रोजगार की गारंटी 100 दिनों से बढ़ाकर 125 दिन कर दी गई है। मंत्रालय के अनुसार इस कानून के मसौदा नियम धारा 33 और अन्य संबंधित प्रावधानों के तहत तैयार किए गए हैं। मंत्रालय ने बताया कि मसौदा नियमों को जनता से सुझाव और राय लेने के लिए सार्वजनिक किया गया है। वीबी जीराम जी एक्ट 2025 को इस महीने की 11 तारीख को अधिसूचित किया गया था और यह इस साल 1 जुलाई से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
0: आ समाचार आप आकाशवाणी परथी सांभळी रह्या छो। आ समाचार नू जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/GU अने अमारा एक्स हैंडल AIR News_ABAD ने फॉलो करशो। टीसीएस सुविधा संबंधित जातीय सतामणी और धर्मांतरण केसना संदर्भ में महाराष्ट्र की नासिक अदालते 1500 पानानी चार्जशीट स्पेशल इन्वेस्टिगेशन टीमें दाखल करी छे। तपास टीम वडा संदीप मिटकाए जणाव्युं हतुं के गईकाले 4 आरोपीओ मतीन पटेल, निदाखान, दानिश शेख और तौसीर अत्तार सामे चार्जशीट दाखल करवामां आवी हती। तेमणे उमेर्युं के आगामी थोड़ा दिवसों में केस में 7-8 अन्य आरोपीओ सामे वधारानी चार्जशीट दाखल थवानी शक्यता छे। महाराष्ट्रना ठाणे जिल्लाना डोंबिवलीमां 7 महिलाओ सहित कुल 24 नाइजीरियन नागरिकोनी धरपकड़ करवामां आवी हती। पोलीस अधिकारीना जणाव्या मुजब कोनीपालावा विस्तारमां आ कार्यवाही हाथ धराई हती। पोलीसने माहिती मळी हती के केटलाक विदेशी नागरिको आ विस्तारमां गैरकायदेसर रीते रहेता हता। अटकायत करायेला लोकोमां 13 पुरूषो, 7 महिलाओ, 3 सगीर छोकराओ अने 1 सगीर छोकरीनो समावेश थाय छे। अमेरिका में सांसदों अने इमिग्रेशन अधिकार कार्यकरोए ट्रम्प वहीवटी तंत्रनी नवी ग्रीन कार्ड नीति की आकरी टीका करी छे। आ नीति हेठ ग्रीन कार्ड माटे अरजदारोए तेमना वतन थी अरजी करवी पड़शे। डेमोक्रेटिक सांसदोए आ निर्णय ने खोटो गणाव्यो छे अने कह्यु छे के तेओ अमेरिकन सिटीजनशीप एंड इमिग्रेशन सर्विसेसना निर्णय सामे शक्य तेटला पगला लेशे अने तेने रद्द करवानी मांग करशे। आ नीतिमांथी कोने मुक्ति आपवामां आवशे ए हजु स्पष्ट करायुं नथी। एजन्सीए संकेत आप्यो छे के आ नियम आश्रय शोधनाराओने लागू पड़ी शकशे नहीं। हजु सुधी स्पष्ट नथी के आ मुक्ति H-1B वीजा पर काम करता विदेशी कामदारोने पर लागू पड़शे के नहीं। अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे जणाव्युं के इजरायल अने आ क्षेत्रना अन्य सहयोगो साथे वातचीत कर्या पछी होर्मुज समुद्रधुनी खोलवा सहित ईरान साथेना सौदा पर मोटा भागे वाटाघाटो करवामां आवी रही छे। सांभळीए आंगे एक अहेवाल।
3: श्री ट्रम्प ने कहा कि समझौते के अंतिम पहलुओं और विवरणों पर चर्चा जारी है, शीघ्र ही इसकी घोषणा की जाएगी, लेकिन उन्होंने समझौते की समय सीमा के बारे में कोई स्पष्ट जानकारी नहीं दी। राष्ट्रपति ट्रम्प ने कहा कि समझौते

0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં ત્રીજો ભાવ વધારો. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ સીએનજીમાં ભાવ વધારો.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લીએ સરકાર મદદ કરેગી.

0: મત મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટઝ પર. હવે સાંભળીએ અયાશ ફિલ્મનું ગીત યશુદાસના સુમધુર સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રવિન્દ્ર જૈન.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 અને 25 સેકન્ડ્સ થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
1: पुलिस
2: मिस सीमा
1: जी
2: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो नहीं तो घरे आवी जाइशु। हां
1: केम पण हूं
2: एकला बीजा रूम मा जाओ। तमारो दिकरो हमारी कस्टडी मा छे अने तमे डिजिटल अरेस्ट मा छो।
1: डिजिटल अरेस्ट
2: 1,00,000 આપો બચી જશો।
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે એક લિંક મોકલી છે હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો નહીં તો દીકરો જેલ માં જશે। હો
1: જેલ માં તો તું જઈશ તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું આ બધું ફ્રોડ છે એટલે પેનિક ના કરો। પોલીસ બેંક RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો। તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા
1: હાય
4: RBI કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો।

0: का हाथ।
1: तुम देना साथ मेरा, ओ हम नवा।
0: जब आप सुनते हैं त्रिवेणी,
2: तुम आ गए हो, नूर आ गया है।
0: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर।
3: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:09 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આજે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર રજૂ કરીએ છીએ મરાઠી કાર્યક્રમ.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટઝ પર. મિત્રો, સમય થયો છે પ્રોગ્રામ એક હી ફિલ્મ સેનો. આજે સાંભળીએ 1990માં રિલીઝ થયેલ પારિવારિક ફિલ્મ બહાર આને તકના ગીતો.

0: દોસ્તો, પ્રોગ્રામમાં લઈએ એક નાનકડો વિરામ. સાંભળતા રહો વિવિધ ભારતી વડોદરા.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: દોસ્તો, વિવિધ ભારતી વડોદરા પર આપ સાંભળી રહ્યા છો પ્રોગ્રામ એક હી ફિલ્મ સે અંતર્ગત ફિલ્મ બહાર આને તકના ગીતો.

મિત્રો, બોલીવુડમાં ફિલ્મ સંગીત માટે એક આગવું સ્થાન ધરાવનાર ગુલશન કુમાર દ્વારા આ ફિલ્મનું નિર્માણ થયું. ફિલ્મના નિર્દેશક અને ફિલ્મના મુખ્ય પાત્ર રાજાની ભૂમિકા તારિક શાહ દ્વારા ભજવવામાં આવી. સાંભળીએ આ ફિલ્મનું વધુ એક પ્રચલિત ગીત, સ્વર અનુરાધા પૌડવાલ, પંકજ ઉદાસ અને સાથીદારોનું.

0: દોસ્તો, પ્રોગ્રામમાં લઈએ વધુ એક નાનકડો વિરામ.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.
3: 300 યુનિટ મફત બિજળી મળી રહી છે સબસિડી. પોતાના પૈસા હવે બચાવી લો, 300 યુનિટ દર મહિને મફત મેળવો. 300 યુનિટ મફત મેળવો, 300 યુનિટ મફત મેળવો.
4: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળીના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
0: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ બહાર આને તકના ગીતો. પ્રોગ્રામ છે એક હી ફિલ્મ સે. મિત્રો, ફિલ્મનું કથાનક બે જીગરી મિત્રો અને તેમની આસપાસના સ્ત્રી પાત્રો સાથે સંકળાયેલું છે. વાર્તાલેખન તલત રેખીનું, સિનેમેટોગ્રાફર અજય પ્રભાકર, ફિલ્મનું સંગીત આપ્યું રાજેશ રોશને. હવે પછીનું ગીત સાંભળીએ અનુરાધા પૌડવાલ અને ગુરુચરણના સ્વરમાં, રચના ઇન્દિવરની.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: દોસ્તો, ફિલ્મ બહાર આને તકમાં મુખ્ય ભૂમિકામાં રૂપા ગાંગુલી, મુનમુન સેન, સુમિત સહેગલ, તારિક શાહ, શમ્મી, રામ મોહન અને નવીન નિશ્ચલ જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા. આપના રેડિયો સેટ પર આવી રહ્યું છે આ ફિલ્મનું સુપ્રચલિત ગીત, જે આજે પણ સંગીત રસિકોનું મન મોહી લે છે. આ ગીતમાં અનુરાધા પૌડવાલની સાથે સ્વર આપ્યો છે મંગલસિંગે, રચના ઇન્દિવરની, સંગીત રાજેશ રોશનનું.

0: વડોદરાનો મહામૂલો ખજાનો પ્રોગ્રામ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર

દોસ્તો, એક હી ફિલ્મ સે અંતર્ગત આપે સાંભળ્યા ફિલ્મ બહાર આને તકના ગીતો. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ વિવિધ ભારતી.

શ્રોતા મિત્રો નમસ્કાર. વડોદરાના વૈભવી વારસાની વણકહી વાતોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, વડોદરા માત્ર એક કોસ્મોપોલિટન શહેર જ નથી, વડોદરા માત્ર બગીચાઓની નગરી જ છે એવું પણ નથી, વડોદરા રાજમહેલોનું જ શહેર છે એવું પણ નથી, અને વડોદરા માત્ર શિક્ષણનું કેન્દ્ર જ છે એવું પણ નથી. મિત્રો, આ બધું તો છે જ, પણ સાથે સાથે વડોદરા એક સમૃદ્ધ અને ગૌરવશાળી વારસાને સાચવીને વસેલું શહેર પણ છે. આધુનિકતાની સાથે સાથે વડોદરાએ તેના અતીતનું પણ ઝીણું ઝીણું જતન કર્યું છે. તો મિત્રો, આજે ફરી એક વખત હું તમને આ શહેરના ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરાવીને એક એવા સ્થળની મુલાકાતે લઈ જવા માંગુ છું જ્યાંથી તમે અસંખ્ય વખત પસાર થયા હશો અને છતાં ત્યાં ભાગ્યે જ ગયા હશો. મિત્રો, મને ખાતરી છે કે તમારામાંથી ઘણા બધા અજંટાની ગુફાઓ જોવા જરૂર ગયા હશો અને એ ગુફાઓમાં દોરાયેલા ભીંત ચિત્રોથી પ્રભાવિત પણ થયા હશો, ખરું ને? પણ જો હું તમને એમ કહું કે વડોદરામાં પણ આવા ભીંત ચિત્રો છે તો કદાચ તમને નવાઈ લાગશે, પણ આ સત્ય છે. અને મિત્રો, આવા ભીંત ચિત્રો જોવા હોય તો તમારે તાંબેકરના વાડાની મુલાકાત લેવી રહી. તમને ખબર ન હોય તો હું તમને એ સ્થળ પણ બતાવી દઉં. રાવપુરાના રાજમાર્ગને દાંડિયા બજાર સાથે જોડતો જે માર્ગ પ્રતાપ રોડ તરીકે ઓળખાય છે, તે રોડ પર, એટલે કે રાવપુરા શાળા નંબર 1ની બિલકુલ બાજુમાં આવેલા રસ્તે થઈને આગળ વધતા સીતારામ બુવાનો વાડો વટાવીને મીર બાકર અલીના વાડા તરફ જતા રસ્તામાં આ તાંબેકરનો વાડો આવે છે. દૂરથી જોતા જ તમને ત્યાં રક્ષિત ઇમારતનું પાટિયું દેખાશે, અને સામે ઉભા રહીને જોશો ને તો તમને એક ભવ્ય હવેલીના દર્શન થશે. આ હવેલીમાં છે આશ્ચર્યચકિત કરી દે તેવા ઉત્કૃષ્ટ ભીંત ચિત્રો. આ હવેલી અને તેના ચિત્રોની વાત કરીએ ત્યાર પહેલા આ હવેલી કોણે બનાવી, શા કારણે બનાવી અને ક્યારે બની તેનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે, તો તે પણ જાણી લઈએ. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક નાનકડા તાંબવે નામના ગામમાં એક વ્યક્તિ રહે, નામ એનું ગોપાળ નાઈક તાંબવેકર. પ્રારબ્ધ અને પુરુષાર્થના સંગમ જેવા આ ગોપાળ પર માતા લક્ષ્મીની એવી તો કૃપા હતી કે તે પૂનામાં જઈને વસ્યો અને એક જાણીતો શરાફ એટલે કે નાણાં ધીરનાર પણ બન્યો. આ વાત છે લગભગ ઈસવીસન 1768 પહેલાના સમયની. આ એ સમય હતો જ્યારે નાની અમથી વાતમાં પણ યુદ્ધ ખેલાઈ જતા, અને આ માટે આવા યુદ્ધોને માટે રાજ્યને હંમેશા નાણાંની તંગી રહેતી, અને એવા

આ નાણાં પૂરું પાડવાનું કામ આ ગોપાળ તાંબેકર કરતા. પૂનામાં તે સમયે પેશવાઓનો સુવર્ણકાળ હતો અને પૂનાની ગાદી પર હતા સવાઈ માધવરાવ પેશવા. આ માધવરાવના શરાફ તરીકે આપણા ગોપાળ તાંબેકર કામ કરતા. હવે આ બાજુ વડોદરામાં દામાજીરાવ ગાયકવાડના મૃત્યુ બાદ ગાદી માટે તેમના પુત્રો વચ્ચે ઝઘડો ચાલ્યો. પરિસ્થિતિ તો એવી હતી કે જે કોઈ પેશવાને વધુ નજરાણું આપે તેને વડોદરાની ગાદી મળે. તે સમયે ગોવિંદરાવ ગાયકવાડે પૂના જઈ પૈસાના જોરે વડોદરાની ગાદીના હક તો મેળવ્યા, પરંતુ આ બાજુ સયાજીરાવ પહેલા અને ફતેસિંહરાવ પણ પોતાનો હક જતો કરવા તૈયાર ન હતા. આથી ફતેસિંહરાવે પણ પોતાના ભાઈ સયાજીરાવના નામે ખંડણી અને નજરાણું પેશ કરી સેના ખાસખેલનો ખિતાબ મેળવ્યો. અને પછી તો એક સમજૂતી કરાર અન્વયે ગોવિંદરાવ પૂનામાં જ રોકાઈ ગયા અને સયાજીરાવ વડોદરાની ગાદીએ બેઠા. જોકે ગાદીએ બેઠા સયાજીરાવ, પણ સત્તાની બાગડોર હતી તેમના ભાઈ ફતેસિંહરાવના હાથમાં. આ સયાજીરાવ પહેલાના વખતમાં ગોપાળ તાંબેકર વડોદરા આવ્યા અને આપબળે અને બુદ્ધિએ એ વડોદરાના દિવાન પણ બન્યા. અને આ ગોપાળ નાયક તાંબેકર હવે ગોપાળ તાંબેકર દિવાનના નામથી ઓળખાવા લાગ્યા, કારણ કે તે વડોદરાના દિવાન બન્યા હતા. વડોદરા જેવા મોટા અને વિશાળ રાજ્યના દિવાન બનવાને કારણે તેઓ પોતાના નિવાસ માટે રાવપુરા વિસ્તારમાં જ એક હવેલી બનાવી, જેને આજે આપણે તાંબેકરનો વાડો કે તાંબેકરની હવેલી તરીકે ઓળખીએ છીએ. આ હવેલીને બહારથી જોઈએ ને તો એક ધનિક માણસના રહેઠાણની છાપ ઉભી કરે છે, પરંતુ તેને રક્ષિત ઇમારત જાહેર કરવા પાછળનું ખરું કારણ તો આપ અંદર પ્રવેશ કરો પછી જ ખબર પડે. એનું કારણ એ છે કે આ હવેલીમાં સચવાયેલા સુંદર ભીંતચિત્રો, લગભગ 200 વર્ષ પહેલા બંધાયેલી એ હવેલીની કેટલીક દિવાલો પર અતિ ઉત્કૃષ્ટ ભીંતચિત્રો આજે પણ સચવાયેલા છે. પણ મિત્રો, આ ચિત્રો ગોપાળ તાંબેકર દિવાનના સમયમાં નહીં, પરંતુ તેમના પછી ઘણા સમય બાદ ગણપતરાવ ગાયકવાડના સમયમાં બન્યા હોય તેમ જણાય છે. હવે આ ગણપતરાવ ગાયકવાડનો સમયગાળો એટલે સન 1849 થી 1854 ની વચ્ચેનો સમયગાળો, અને તે જ સમયે થઈ ગયેલા તેમના એક દિવાન ભાવ તાંબેકર, કે જેમનું સાચું નામ હતું વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકર, તેમના સમયમાં જ આ ચિત્રો બન્યા હોય તેવું જણાય છે. આમ માનવાનું એક કારણ એ પણ છે કે ગોપાળ તાંબેકરના સમયમાં અંગ્રેજોનું રાજ્ય હતું, અને હવેલીના ભીંતચિત્રો જેમાં આલેખાયેલી યુરોપિયન સંસ્કૃતિ અને વ્યવહારને જોતા એ ચિત્રો તે જમાનાના તો ન જ હોઈ શકે. એક આડ વાત કરી લઈએ. ભક્ત બોડાના દ્વારકાથી રણછોડરાયની પ્રતિમા ડાકોર લઈ આવેલા, અને ત્યાં તે સમયના ગુજરાતના સુબા અભયસિંહના હાથ નીચે કામ કરતા એક નાયબ વહીવટદાર રતનસિંહ ભંડારીએ ડાકોરમાં રણછોડરાયનું સૌ પ્રથમ મંદિર બંધાવેલું. પણ અત્યારનું જે વિશાળ મંદિર છે તે વડોદરાના દિવાન અને આપણે જેની વાત કરીએ છીએ તે ગોપાળ નાયક તાંબેકરે બનાવેલું છે એમ ડાકોરનો ઇતિહાસ કહે છે. આમ ડાકોરનું મંદિર અને તાંબેકરની હવેલી બંનેના બનાવનાર તો એક જ હતા. આ હવેલીમાં મિત્રો આપણે પ્રવેશીને ઉપરના માળે જઈએ તો ત્યાં શંખ અને ચૂનાના મિશ્રણથી તૈયાર થયેલી દિવાલો પર રામાયણ મહાભારતના દ્રશ્યો, હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો જેમાં કુકડા પર સવાર બહુચરમાં છે, રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી છે, શેષનાગ પર વિષ્ણુ ભગવાન છે, મહિષાસુર મર્દિનીનું સુંદર ચિત્ર છે, ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉંચકીને ઉભેલા શ્રી કૃષ્ણ છે, ગોપીઓનું વસ્ત્રહરણ કરતા શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણની રાસલીલા છે, દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે ચીર પૂરા પાડતા ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ છે, સમુદ્ર મંથનનું દ્રશ્ય છે, મરાઠા અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધનું પણ દ્રશ્ય છે, ભક્ત બોડાનાનું ચિત્ર છે, અને પારસી તથા અંગ્રેજી ચિત્રોની પ્રતિકૃતિ જેવા કેટલાક ભીંતચિત્રો પણ અહીં જોવા મળે છે. કેટલાક ચિત્રો તો 3D ચિત્રો છે. આ તમામ ચિત્રોમાં અદ્ભુત કહી શકાય તેવા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ પણ થયો છે.

અને ચિત્રોનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા કલાકારની ઉત્કૃષ્ટ કલા અને તેમના હાથનો જાદુ પણ નજરે પડે છે. આ ઉપરાંત બીજા માળના બારી બારણાઓ અને બારસાખો ઉપર પણ ફૂલ, પાન, વેલ અને પક્ષીઓના ઉત્કૃષ્ટ ચિત્રો જોવા મળે છે. તો સાથે સાથે કેટલાક પ્રણય દ્રશ્યો પણ ખૂબ જ ચીવટપૂર્વક આલેખાયેલા છે. મિત્રો, ગોપાળ તાંબેકર અને ભાવ તાંબેકર તો ઇતિહાસમાં વિલીન થઈ ગયા. ગણપતરાવ ગાયકવાડ અને પેશવાઓ પણ ઇતિહાસની તવારીખમાં ખોવાઈ ગયા. પણ તેમને બનાવેલી હવેલી અને તે હવેલીમાંના ભીત ચિત્રો ભવ્ય ભૂતકાળને વૈભવી વર્તમાનની વચ્ચેની કડી બનીને અડીખમ ઉભા છે. હવેલીના ઘણા ભાગના ચિત્રો બચાવી નથી શકાયા, પરંતુ જેટલા પણ છે તે તમામનું જતનપૂર્વક જાળવણી કરવાનું ભગીરથ કાર્ય પુરાતત્વ વિભાગ આજેય કરે છે. તો મિત્રો, જ્યારે પણ સમય મળે રાવપુરામાં આવેલી તાંબેકરની હવેલી અને તેના ભીત ચિત્રો જોવાનો અવસર ચૂકશો નહીં. તેના ચિત્રો કલાનગરી વડોદરાની કલાપ્રેમી જનતાને આવકારવા આજે તત્પર છે. તમારી મુલાકાત દિવાલો પર કલાને જીવંત કરનાર કલાકારોને કદાચ સાચી અંજલિ હશે.

0: વાતોમ. આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતી વડોદરા. રજૂ કરીએ છીએ યઝદી કરંજિયા નિર્મિત પારસી નાટક રૂસ્તમ.

0: રંગલો અને રતન રંગલી.
1: રંગલા મારા, ઓ રંગલા મારા, રંગલા મારા, કો સંતાયો, ખુને ખુને હું શોધું, કયા ઘરમાં, કઈ મોલ્લે, કઈ ગલીમાં શોધું, ઓ રંગલા મારા. છાપા વિનાની સવાર જેવી જિંદગી અકારી લાગે, ખાન વિનાની ચા નહી ભાવે, હૈયે કાંટા વાગે, હા હા હૈયે કાંટા વાગે. ચાના કપમાં દૂધ મળે નહીં, ચાના કપમાં દૂધ મળે નહીં, કાલી ચો કેમ પીવાશે, સરકારેથી હું રંગલો શોધું, હવે કેમ જીવાશે. હો રંગલા મારા, કોર વગરની સાડી આ છે, કેમ કરી પહેરાશે, રંગલો મારો કા સંતાયો, કેમ કરી રહેવાશે. ભવાઈ કરતા વેશ ઘનેરા, ભવાઈ કરતા વેશ ઘનેરા, એમ તો ભજવ્યા સાથે, રંગલા વગરની ભવાઈ કેવી આવી આફત માથે, ઓ રંગલા મારા. બ્રેકફાસ્ટમાં ઈડા નહીં તે ઓમલેટ ટૂરો લાગે, બ્રેકફાસ્ટમાં ઈડા નહીં તે ઓમલેટ ટૂરો લાગે, રંગલા વિનાનું જીવતર કેવું દિવસ લાગે અધૂરો, રંગલા વિનાનું જીવતર કેવું દિવસ લાગે અધૂરો. નલમાં પાણી નહીં રે આવે, નલમાં પાણી નહીં રે આવે, લાગે જાને દુશ્મન, રંગલા વિનાની જિંદગી કેવી આકાર લાગી તનમન, ઓ રંગલા મારા. ખાવા પીવાનું છોડી આજે, ખાવા પીવાનું છોડી આજે, હું બન્યું વાસી, લોક દેખા દેશી, જીવતર છો મારી કરતા હાસી, હા હા હમારી કરતા હાસી. ફરી ફરીને કોણ કોણ શોધું, ફરી ફરીને કોણ કોણ શોધું, દર્દું કાને જોશું, રંગલા મારા રંગલા કાજે, દિવસ ભર પણ રોશું, હા હા દિવસ ભર પણ રોશું, રંગલા મારા.

સાત દિવસ થી રાહ જોતો તો રંગલી કાં ગઈ મારી, ઘર ઘર ફોન બી કીધા મળે નહીં ખબર તારી, રંગલી મારી અરે મળે નહીં ખબર તારી. તન તન દિવસ ભવાઈ જ ખેલી, અરે તન તન દિવસ ભવાઈ જ ખેલી, મજા કીધી બહુ ભારી, સાદ તારો દિલમાં રણકે, સાદ તારો દિલમાં રણકે, ભલી કરી ઉજિયારી, રંગલી ભરી કરી ઉજિયારી. અડોસ પડોસમાં લોકને પૂછ્યું, અડોસ પડોસમાં લોકને પૂછ્યું, રંગલી ના કઈ વાવડ, કોઈ કહે હતી દુકાને લેતી તી સાડી કાપડ, હે લેતી તી સાડી કાપડ. કાપડિયાને જઈને પૂછ્યું, કાપડિયાને જઈને પૂછ્યું, તો કઈ બૈરાઓ આવે કે કઈ બૈરાઓ આવે, રોજનો ધંધો હું ના જાણું, કંઈક આવે કંઈક જાવે, ક્યાં શોધું હું રંગલી મારી, હવે તને હું ક્યાં શોધું. કોઈ કહે મેં સાંભે જોઈતી દુકાનમાં એ ફરતી, દસવી સાડી લેતી જોતા નોટની થપ્પી ધરતી, નોટની થપ્પી ધરતી, શેની ખુશાલી, શેની ખુશાલી, શેની સાડી, કોઈ મૂર્તિઓ મળ્યો, અરે મારા દિલમાં ઘા કરનારો કોણ હશે ગઠિયો, રંગલી મારી તું ક્યાં ગઈ, રંગલી રંગલી, અરે રંગલી રંગલી, રંગલી રંગલી, તારા નામની રોજ જપું છું માલા, કચકઈ ઉપવાસો મેં કર્યા દિલના રોજ ઉકાળા, મુખડું તારું સૌથી સારું, અરે મુખડું તારું સૌથી સારું, દિલ જીત્યું છે મારું, કાં ગઈ તું, કાં તું ગઈ છે કહ્યા વગર, જીવન કર્યું તે ખારું. સદગુણો નો સાગર, સદગુણો નો તું તો સાગર, પૂજા કરું.

એકલી એકલી 7 દિવસ થી રાજો તો રંગલી કાં ગઈ મારી હા 7 દિવસ થી રાજો તો રંગલી કાં ગઈ મારી જરાક ભલે તું મોડી આવી હે જરાક ભલે તું મોડી આવી આજ રંગત છે ન્યારી ગા

0: ને આવી આજે બની થની ને આવી આજે સાડી શોધતા થઈ વારી અહીંથી એક લગન માં જવું છે.
1: લગન માં જવું છે
0: તેની છે આ તૈયારી.
1: રંગલી મારી શું બોલે તું, રંગલી મારી શું બોલે તું, હૈયા ના મુજ બોલ. એક વાત મારે કેવી તી, આ છેલ્લો ભવાઈ નો રોલ. બોલ ને રંગલી છેલ્લો ભવાઈ નો રોલ. ગા થૈયા થૈયા તા થઈ, ગા થૈયા થૈયા તા થઈ.
0: ઈરાન દેશ થી આયા અહિયાં થઈ ગુજરાતી રહીએ, ઈરાન દેશ થી આયા અહિયાં થઈ ગુજરાતી રહીએ. આવે જો સાથ અમારી, આપણે સાથે જઈએ. હા હા આપણે સાથે જઈએ.
1: વાહ અરે વાહ, લગન ગુજરાતી ગરબા જોશું, લગન ગુજરાતી ગરબા જોશું. રીત વિધિ ગુજરાતી, ગરબે ફરતી તને દેખવી તી. અરે ગરબે ફરતી તને દેખવી, તું એ ગીતડા ગાતી. પણ એવું નસીબ હું ક્યાંથી લાવું, પણ એવું નસીબ હું ક્યાંથી લાવું. મને કોણ ઇજ્જત આપે, વગર નોતરે આવી ચડું તો નાક કોઈ ના કાપે.
0: તારા નાકનો કાપનાર કોણ? તારા નાકનો કાપનાર કોણ? કઈ માનો છે જનિયો? બંને કાનને નાક બી કાપું, ભલે હોય ભજનિયો. હા હા ભલે હોય ભજનિયો.
1: ભજનિયો? અરે ભજનિયો હોય તો સારું, રંગલી નાટક ચેટક કરીએ. પણ મારું ના જો ગયું સમજે, રકે નકટો ગણાઈએ. રંગલી રકે નકટા ગણાઈએ.
0: રંગલો મારો નકટો.
1: ગા ગા તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
0: હા હા હી હી છોડ ને રંગલા.
1: કેમ કેમ કેમ કેમ કેમ?
0: હા હા હી હી છોડ ને રંગલા. તે પહેર્યા છે વાઘા, સરસ રેશમી કપડા તારા. તે પણ નથી કોઈ દાગા. હા હા તે પણ નથી કોઈ દાગા. લોક સમજશે ભલો શેઠિયો, લોક સમજશે ભલો શેઠિયો. કોઈ લક્ષેરી આયો, રાજકુંવર જો લાગે સુંદર. મોટો ઘર નો જાયો. હા હા મોટા ઘર નો જાયો.
1: રાજકુંવર? અરે વાહ ભાઈ, કરો મશ્કેરી, કરો મશ્કેરી રંગલી રાણી. કેમ ચડ્યું છે શૂર, શાને માટે લેવા આવી, કયું કારણ ભરપૂર? કરો મશ્કેરી રંગલી રાણી, હે કરો મશ્કેરી.

મારી સાથે આજ લઈ જાઉં, મારી સાથે આજ લઈ જાઉં તો હું રંગલી સાચી રિતમ રંગલા તું નહીં આવે તો ચારો ભવૈયો કાચી હા હા ચાર

0: હું પાવર ધો આ જાહેરાત કરશું, એકામાં હું પાવર ધો આ જાહેરાત કરશું, તાર ટપાલ રેડિયો છાપા જાહેરાતો થી ભરશું.
1: પણ એક શરત છે મારી રંગલા.
0: વળી કઈ શરત છે?
1: એક શરત છે મારી રંગલા, લગન ભલે લીધા તે એક જ બાળક, એક જ બાળક, બીજું એક નહીં. બોલ વચન દીધા તે. હા હા બોલ વચન દીધા તે.
0: બાપરે ભારી વચન. રંગલી મારી, રંગલી મારી, એક બાળક તે ચોક્કસ તારું ગણજે, પણ બીજું બાળક શાહજાદો તે મારે નામે ધરજે.
1: બસ પછી બસ બસ બસ બસ બસ, બે સંતાનો સારા, ભની ગની ને વંશ આપરા, કરશે એ ઉજિયારા. હા હા કરશે એ ઉજિયારા. ગા રંગલા ગા.
0: ચાલ હવે તું જલ્દી જલ્દી, ચાલ હવે તું જલ્દી જલ્દી, લગન માં વહેલા જઈએ, જલ્દી જઈને સૌને, જલ્દી જલ્દી જઈને સૌને શુભ સમાચાર કહીએ. રંગલી શુભ સમાચાર.

દોસ્તો, આપે ટ્યુન કરી છે આપની ફેવરેટ રેડિયો ચેનલ વિવિધ ભારતી વડોદરા. સમય થયો છે ફિલ્મ સંગીતનો. મિત્રો, આજે 24 મે એટલે વિશ્વ સ્કિઝોફેનિયા દિવસ. તો આજના આ પ્રોગ્રામમાં ગીતોની સાથે આપણે વાત કરીશું સ્કિઝોફેનિયા વિશે. દોસ્તો, સ્કિઝોફેનિયા માત્ર એક માનસિક સ્થિતિ નથી, પરંતુ સમજ, સહાનુભૂતિ અને સ્વીકારની માંગ કરતી એક સફર છે.

ચાલો સંગીત દ્વારા સમજીએ લાગણીઓની આ દુનિયાને, જ્યાં ક્યારેક મન ગૂંચવાઈ જાય છે પણ આશાનું એક કિરણ ફરી રસ્તો બતાવે છે. કારણ કે દરેક મનને સમજવાની જરૂર હોય છે, જજ કરવાની નહીં. દોસ્તો, પ્રોગ્રામનું પ્રથમ ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, મજરૂહ સુલતાનપુરીના શબ્દો, જતીન લલિતનું સંગીત. ફિલ્મ ખામોશી ધ મ્યુઝિકલનું આ ગીત આપણને યાદ અપાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક સંઘર્ષોમાંથી પસાર થતો હોય ત્યારે જરૂર હોય છે કોઈ સાંભળનારની.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: દોસ્તો, ફિલ્મ સંગીતમાં આપનું પુનઃ સ્વાગત. હવે પછીનું ગીત વેકઅપ સિદ્ધ ફિલ્મનું. દોસ્તો, સિડની કન્ફ્યુઝડ લાઈફ, આયશાનું પોઝિટિવ વ્યક્તિત્વ આપણને શીખવે છે કે જીવનમાં ક્લેરિટી ધીમે ધીમે આવે છે. ક્યારેક મનમાં હજારો અવાજો હોય પણ એક સાચી લાગણી આખી જિંદગી બદલી શકે છે. વર્લ્ડ સ્ક્રિઝોફેનિયા દિવસ પર બસ આટલું યાદ રાખીએ, કોઈનું સાયલેન્સ પણ એક કન્વર્ઝેશન હોઈ શકે. દોસ્તો, આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર સોલ ટચિંગ સોંગ એક તારા.

દોસ્તો, ફિલ્મ ડિયર જિંદગી આપ સૌને યાદ જ હશે. આલિયા ભટ્ટનું કેરેક્ટર અને શાહરૂખ ખાનનું પાત્ર ડૉક્ટર જહાંગીર આપણને શીખવે છે કે મેન્ટલ હેલ્થ વિશે વાત કરવી વીકનેસ નથી. દરેક દિવસ પરફેક્ટ નથી હોતો, પણ દરેક દિવસ નવી શરૂઆત બની શકે છે. તો થોડું સ્મિત કરો અને કહો, લવ યુ જિંદગી.

દોસ્તો, સ્કિઝોફ્રેનિયાની વાત ચાલતી હોય ત્યારે આપણે ફિલ્મ થ્રી ઇડિયટ્સને કેવી રીતે બોલી શકીએ? ક્યારેક એક્સપેક્ટેશન્સનો ભાર મનને થકવી દે છે, પણ જીવન માર્કશીટ કરતાં ઘણું મોટું છે. આજના આ વિશ્વ સ્કિઝોફ્રેનિયા દિવસ પર ચાલો પ્રોમિસ કરીએ, અમે લોકોના મનને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કાઇન્ડનેસ પણ એક થેરાપી બની શકે છે.

0: सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो।
1: સ્વાનંદ કિરકિરેની આ રચનામાં સંગીત શાંતનુ મોઇત્રાનું, સ્વર સૂરજ જગાન અને શર્મન જોશીનો.

દોસ્તો, આજના ફિલ્મ સંગીતમાં આપણે સંગીતમય યાત્રા સાથે વાત કરી આજના વિશ્વ સ્કિઝોફ્રેનિયા દિવસ વિશે. મિત્રો, યાદ રાખજો, માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્વનું છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. કોઈ સ્ટ્રગલિંગ હોય તો તેની સાથે ઊભા રહેજો, તેને સમજવાનો પ્રયાસ કરજો, કારણ એક સમજતું દિલ ઘણીવાર સૌથી મોટી દવા બની જાય છે. દોસ્તો, આજનો આ પ્રોગ્રામ આપને ગમ્યો હશે. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા

સુધાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આપ સુન રહે હૈ યાદો કી મહેફિલ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: आप सुन रहे हैं प्रोग्राम यादों की महफिल.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ખાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્યાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું.

0: વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગયાળાથી મૃત્યુઆંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચેર ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગચેર ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abadને ફોલો કરશો. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો GATCSની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ

અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદરવીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદરવીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેષ કુજુરે રજત જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્યચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. જો કે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે આઈપીએલમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું. તે અંતર્ગત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ અંગે યુવા અને રમતગમત વિભાગના નિયામક અરૂણ ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
1: लाइट हाउस जो बीच है यहाँ से संडेज ऑन साइकिल का आयोजन किया गया, जिसमें जो है प्रशासन के विभिन्न ऑफिशियल्स, जनप्रतिनिधि, स्टूडेंट्स और आम नागरिकों ने बड़ी संख्या में हिस्सा लिया. और जैसा कि हम जानते हैं, संडेज ऑन साइकिल जो है भारत के प्रधानमंत्री के मार्गदर्शन एवं दिशा निर्देश में चलाया जा रहा है, जिसका उद्देश्य लोगों में फिटनेस को बढ़ावा देना और पर्यावरण संरक्षण को बढ़ावा देना भी है.
0: પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ પેકેટો મળ્યા છે. એક પેકેટ પર અરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટ ઉપર ખાલી પ્રોડક્ટ લખાણ જોવા મળ્યું હતું. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે સલાયા ખંભાળીયા રોડ પરથી ઝડપી લીધો છે. તેની પાસેથી 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કુલ 2,43,000નો મુદ્દામાલ કબજે કર્યો અને એક કાર્યવાહીમાં ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે મળી આવ્યું. આ મામલે પણ એક શખ્સની અટકાયત કરી કુલ 1,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખમાપુરા બાંગાપુરાની ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના એડવાટ પાસે માઇનિંગ ઝોનમાં ગેરકાયદે રેતી ખનન વહન કરતા એક જેસીબી, એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક સીઝ કરાઈ અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનનમાં 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે વાલોડ તાલુકાના બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે સોનગઢ તાલુકાની ગુણસુદા સીટ પરથી વિજેતા થયેલા અશોક ગામીતે ઉમેદવારી નોંધાવી. ભરૂચના દહેજ વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ સાંજે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14

શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती राष्ट्रीय सेवा। छाया गीत कार्यक्रम के लिए थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: आइए सुने छाया गीत। सुनने वालों को शेफाली कपूर का नमस्कार। कहते हैं जिसे मोहब्बत हो गई उसे अपने महबूब के अलावा दुनिया में कुछ नजर नहीं आता। इश्क में डूबे इंसान को अपने महबूब की हर चीज, दुनिया जहान की सबसे खूबसूरत चीज नजर आती है। उसकी मासूमियत, उसकी सादगी, नाजुकी, उसका हुस्न, उसकी नजरें। जिसने तेरी नजर को देख लिया उसको दुनिया नजर नहीं आती। सच, उन्हें देखकर ये लगता है जैसे हर अधूरी मोहब्बत मुकम्मल हो गई हो।
2: कहां से लाई हो जान।

0: अब तक मेरी यादों से मिटाए नहीं मिटता भीगी हुई एक शाम का मंजर, तेरी आंखें। आप इश्क में हैं और दिल में जख्म ना हो, ये मुमकिन ही नहीं है। लेकिन तमाम दर्द और जख्म के बाद भी दिल लगाना भला कौन छोड़ पाता है। जख्म झेले, दाग भी खाए बहुत, दिल लगाकर हम तो पछताए भी बहुत। वो तमाम पन्ने जिन पर लिखी हैं तेरी मेरी कहानी, सच कहूं इश्क हो जाएगा मेरी दास्ताने इश्क से, रात भर जागा करोगे इस कहानी के लिए।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિત માં જારી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: होते ही चिरागों को बुझा देता हूँ. दिल ही काफी है तेरी याद में जलने के लिए. उजड़ उजड़ कर संवरती है तेरे हिज्र की शाम. उजड़ उजड़ कर संवरती है तेरे हिज्र की शाम. न पूछ कैसे गुजरती है तेरे हिज्र की शाम.

0: तराने नए पुराने।
1: तराने नए पुराने कार्यक्रम में दोस्तों आप सभी का बहुत बहुत स्वागत है। सबसे पहले याराना फिल्म का गाना, किशोर कुमार की आवाज, अनजान के बोल, राजेश रोशन का संगीत।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા અને

0: લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमनी सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा है।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
3: तेरा जवाब नहीं
0: छिड़ता है मोहब्बत का राग।
3: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
3: सदा रही है सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: विविध भारती पर बहती है सुरों की सरिता।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર

0: કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

0: માતાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: 1 કરોડ પરિવારોં કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

0: पूर्वी उत्तर प्रदेश, पूर्वी मध्य प्रदेश और विदर्भ में लू चलने की चेतावनी दी है। अगले 5 दिन तक उत्तर प्रदेश, मध्य प्रदेश, विदर्भ, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली के कुछ इलाकों में भी लू की चेतावनी जारी की गई है। और खेलों में मुंबई में आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने मुंबई इंडियंस को 206 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक मुंबई ने तीसरे ओवर में 2 विकेट पर 18 रन बना लिए हैं। वहीं कोलकाता में आज शाम 7:30 बजे से दिल्ली कैपिटल्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आप सुन रहे हैं विविध भारतीय, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, तराने नए पुराने कार्यक्रम का शेष भाग ये
2: फिल्म। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા

આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: ऐसा नहीं था कि कैप्टन कैंगूर से सिर्फ मनोरंजन में ही आगे थे, बल्कि वो एक अच्छे बास्केटबॉल खिलाड़ी थे और उससे भी बेहतरीन धावक थे, जिन्हें पकड़ना मुश्किल हुआ करता। एक खिलाड़ी होने के कारण वो बलिष्ठ और जोश से भरे होते। वैसे उन्हें ये जोश, जुनून और बहादुरी विरासत।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.
2: લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી, પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ ધોમડીયા

0: અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણીયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
1: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દીકના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીકને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીકને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2P ના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે, ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
2: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા, લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મે લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
0: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
3: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे, और अब 2030 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही हैं, तो आई थिंक लोगों में यहाँ के काफ़ी उत्साह है, काफ़ी ऊर्जा है, और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लगाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी.
0: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
4: मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएट राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नोलार चेंटर जो अप्रिशिएबिलिटी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है.
0: દમણ અને દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ.

અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: 50% तो शायर हो गए और 25% जो काम है वो डिस्ट्रीब्यूट होता है ऑर्केस्ट्रेशन में और सिंगर में, बाकी आप 25% अगर बोले तो क्रेडिट कंपोजर का है, ज्यादा कुछ है। ऐसी
1: FM बैंड 93.9 मेगाहर्ट्ज़ पर વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. આપને સંભળાવીએ ક્રિમિનલ ફિલ્મનું ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. ગીતકાર છે ઇન્દિવર અને સંગીતકાર એમ ક્રીમ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેવાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્યપૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
1: हम इस क्षेत्र में शांति और स्थिरता चाहते हैं. दूसरा, हमारे लिए प्रवासी समुदाय का कल्याण और भलाई बहुत आवश्यक है. तीसरा, हम चाहते हैं कि ईंधन की कीमतें कम हों क्योंकि हम इसके बहुत बड़े आयातक हैं और इसका अधिकतर हिस्सा इसी क्षेत्र से आता है.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.
2: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है. इसकी शुरुआत हमारे साझा मूल्यों से होती है. हम दुनिया के दो सबसे बड़े लोकतंत्र हैं.
0: श्री रूबियो आगामी 26 मई ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. શ્રી પાંડાએ આ બેઠક 1,09,000થી વધુ મતોથી જીતી લીધી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,600થી વધુ મતો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા સ્થાને રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. પુનઃ મતદાન 21 મેના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટિરહિત પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ EI રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો AI નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ

અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારતે આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. UPSC એ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માઝિદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3જી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરૂષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજનવર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજતચંદ્રક જીત્યો તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધે કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેગ કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો. IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં પહોંચ્યું છે. અને એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત.
અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે એક સુવર્ણ સહિત

6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
0: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ.
4: આઈએ સુને કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમ કી શરૂઆત ફિઝા ફિલ્મ કે ગાને સે, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક ઓર સાથીઓ કી આવાઝે, ગુલઝાર કે બોલ, અન્નુ મલિક કા સંગીત.